0: મત ખાલા
1: ઓવર ટાઈમ બીટ્સ વિથ ચામી
0: સાથે દેનાવલ દવલ એકે ઇંદા ખતર વેનાકા
2: સંચલ હિત કે તિખાઉના તંદરવદનટ ડિંગક લંગ વેન મત હિતુના
1: ઓવર ટાઈમ બીટ્સ વિથ ચામી
0: એક તનિકળના એપ

સૂત્ર દિશનાવ મહા કારુણિક બુદ્ધરાજાનન વહંસે વિસિન લોક સત્વયા વેત અનુકંપાવેન દેશના કરન લદ આરક્ષક પરિત્રાણ દેશના અતરિન મહા સમય સૂત્ર દેશનાવ અતિ વિશેષ વોકે તારકા સમૂહયક પિરિવરા બેબલેન પૂર્ણ ચંદ્રયાસે એદા કપિલ વસ્તુ નગરાસ